સિક્યોરિટી ફોર્સીસ વાનામે દહેશતગર્દી જીવવાની કોશિશ ટાંકા બનાય છે. બારૂદ સંભરેલ ગાડી ધમાકે ખાં પહેરી તપા કાર્યવાહી મેં એક ખારજી જનમ ભેડો. પંજ દહેશતગર્દ સિક્યોરિટી ઝરિયે મુજબ ગાડી મેં ધમાકેદાર મવાદ ઇમકાની તૌર દહેશતગર્દ હમલે મેં ઇસ્તેમાલ થયણો હો. ઘરૂ વઝીર પારા ફોર્સીસ કે ભેટા પેશ. પાકિસ્તાન ભારતીય જહાજન લાઇ ફઝાઈ હતન કરગાલ પાબંદી મેં વાત કરે છે. ભારતીય એરલાઇન્સ ઓપરેટર્સ ભારતીય મિલકિયત યા લીઝ તે ડિનલ જહાજન થોડી ફોજી જહાજન લાઇ ફઝાઈ હતું ઇસ્તેમાલ કરણ તે પાબંદી હતી. પાબંદી મેં 24 અગસ્ત 2026 તાઈ વાત કઈ ગઈ. કોમી અવામી સરબરાહ યા સતીફ અલી જો ન્યૂ જલાલપુર કેનાલ કે સિંધ જે પાણીએ જે ફુલ રૂટ જો મનસૂબો કરાર ડે છડ્યો. તકરારી કેનાલ પૂરી તોર બંધ કરણ જો મુતાલબો. હૈદરાબાદ મે મીડિયા સા ગલાઈંદે યા સતીફ અલી જો ચયો ત પંજાબ જરસ્તી સિંધ જે હિસ્સે જો પાણી ચોરી કરે રહ્યો આહે. પીપલ્સ પાર્ટી તાર ખાતર સિંધ જો પાણી એ વસીલા વિકણે ખામોશ તમાશાઈ બણ્યલ આહે. સિંધ તે કો ભી નવો કેનાલ યા ડેમ કબૂલ નાહે. ગેર કાનૂની જલાલપુર કેનાલ રિથા કે હમેશા લાઇ તપન કયો વને.